એ સંગીત ભજન આપણ ઐકત હોતા. 8:30 વાજતા આહેત. સુગમ સંગીતાચ્યા કાર્યક્રમાત ઐકુયા મીરા પરાંજપે યાંની ગાયલેલ ગીત. ગીત આહે શાંતા શેળકે યાંચં.